પણ એ હારી કાર્યક્રમ સુનવાલી મારી સગલી બહેનાને રીતા ચરેરા ઘણા ઘણા રામ રામ બેણા બેણા. આ છે 5 સિતંબર ઓર એ દિનને શિક્ષક દિવસ રૂપમાં મનાવ જવાય. આજનો દિન ગુરુ શિષ્યની પરંપરા ભારતની સંસ્કૃતિનો એક અહેમ ઓર પવિત્ર હિસ્સો હૈ. આપણે જીવનમાં દેખો શિક્ષકરો કાંઈ મહત્વ હૈ. એને છાત્રાને સમજાવને હી એ દિનને મનાયો જાવે. બિના બિયા તો દેખો જીવનમાં માતા પિતારો સ્થાન કોઈ નહીં લે સકે, ક્યુંકિ બે હી આપને એ રંગીન દુનિયામાં લાયા હા. ઓર ઓ કિયો ભી જાવે કે હર ટાબારા જીવનના પહેલા ગુરુ બીરા માતા પિતા હી હોવે. પણ દેખો આજ રે દિનને મનાવને રો એક ખાસ કારણ ઓર ભી હૈ, ક્યુંકિ 5 સિતંબર રે દિન દેશરા દૂસરા રાષ્ટ્રપતિ ઓર મહાન દાર્શનિક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન રે જન્મદિન રે ઉપલક્ષમાં ભી એ દિનને મનાયો જાવે. માનો જન્મ 5 સિતંબર 1888 રે દિન હોયો. બે એક મહાન શિક્ષક વિદ્વાન ઓર ભારતના દૂજા રાષ્ટ્રપતિ ભી હા. માની ઈચ્છા હે કે આજ રે દિનને પૂરા દેશરા શિક્ષક રે પ્રતિ સન્માન વે આભાર વ્યક્ત કરને રો અવસર મિલનો જોઈએ, ક્યુંકિ શિક્ષક ટાબરાને સિર્ફ કિતાબી જ્ઞાન નહીં દેવે બલ્કિ વાની સોચ વ્યક્તિત્વ ઓર ભવિષ્યને આકાર દેવણ માય ભી માને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે. બેણા ભારતમાં પ્રાચીન સમય હું ગુરુ વે શિક્ષક પરંપરા ચલી આ રહી હૈ. પણ જીનેરો સહી તરીકો આજ રે વિદ્યાર્થીઓને શિક્ષક હી શીખાવે વે સહી રાસ્તા પર ચાલને વાસ્તે પ્રેરિત કરે. સાથે આપણે જીવનને ઊંચાઈયા પર લઈ જાણે રો શ્રેય ભી શિક્ષક નહીં જાવે. તો બેના આજ રે એ દિનને સમર્પિત સુણાવો ગીત.